કે સર્વત્ર પૈસા હૈ, કે સર્વત્ર રાજા હૈ, કે સર્વત્ર સાજા હૈ, કે સર્વત્ર દીના હૈ, કે સર્વત્ર લીના હૈ, કે સર્વત્ર જા હો, કે સર્વત્ર પા હો, કે સર્વત્ર દેશા હૈ, કે સર્વત્ર પૈસા હૈ, કે સર્વત્ર કાલ હૈ, કે સર્વત્ર પાલ હૈ, કે સર્વત્ર હંત, કે સર્વત્ર ગંતા, કે સર્વત્ર પેખી, કે સર્વત્ર પેખી, કે સર્વત્ર કાજા, કે સર્વત્ર રાજા, કે સર્વત્ર સુખ હૈ, કે સર્વત્ર ભૂખ હૈ, કે સર્વત્ર ત્રાણ હૈ, કે સર્વત્ર પ્રાણ હૈ, કે સર્વત્ર દેશ હૈ, કે સર્વત્ર પૈસા હૈ, કે સર્વત્ર માન હૈ, સદાય મુખ પ્રધાન હૈ, કે સર્વત્ર જાપ્યા હૈ, કે સર્વત્ર થાપ્યા હૈ, કે સર્વત્ર પાન હૈ, કે સર્વત્ર માન હૈ, કે સર્વત્ર ઇન્દ્રાય, કે સર્વત્ર ચંદ્રાય, કે સર્વંગ કલીમે, કે પરમંગ ફીમે, કે આકલ અલામે, કે સાહેબ કલામે, કે હુસન અલ વજૂ હૈ, તમામ અલ રજૂ હૈ, મૈસુલ સલામ હૈ, સલેખ તો મદામ હૈ, ગનીમ અલ શિકસ્ત હૈ, ગરીબ અલ પરસ્ત હૈ, બુલંદ અલ મકાન હૈ, જમીન અલ ઝમાન હૈ, તમીઝ અલ તમામ હૈ, રજુલ નદાન હૈ, હરીફ અલ અજીમ હૈ, રજાય યકીન હૈ, અનેક અલ અતરંગ હૈ, અભેદ હૈ, અપંગ હૈ, અઝીઝ અલ નિવાઝ હૈ, ગનીમ અલ ખરાજ હૈ, નિરોગ સ્વરૂપ હૈ, દુર્મુક્ત ભૂભૂત હૈ, પરમુક્ત પ્રભા હૈ, સુયુક્ત સુધા હૈ, સદૈવ સ્વરૂપ હૈ, ભેદી અનુપ હૈ, સમસ્ત અપરાજ હૈ, સદા સર્વ સાજ હૈ, સમસ્ત અલ સલામ હૈ, સદૈવ અલ અકામ હૈ, નિર્ભાસ સ્વરૂપ હૈ, અગાધ હૈ, અનુપ હૈ, ઉમંગાદ રૂપેના સ્વરૂપે, અનંગીના મે, ત્રિભંગી ત્રકામે, ત્રિભર્ગમ ત્રિભાદે, અગંજે, અગાધે, સુભંગ સર્વા, અગે સુસર્વા, અનુરાગે, ત્રિભુગ સ્વરૂપ હૈ, અશુજ હૈ, અશુત હૈ, નરકંગ પ્રણાસ હૈ, પ્રથુલ પ્રવાસ હૈ, નિરુક્ત પ્રભા હૈ, સદૈવ સદા હૈ, વિભુક્ત સ્વરૂપ હૈ, પ્રજુક્ત અનુપ હૈ, નૃગ સદા હૈ, વિભુક્ત પ્રભા હૈ, અનુપ સ્વરૂપ હૈ, પ્રજુક્ત અનુ